ગ્રામ જગત કાર્યક્રમના સુનન ભાઈરા અરુણ ભાઈરા જ્ઞાનગણા રામ રામ. તો આજ પાછા સોમવારે દિન કિશન ભાઈઓ શું ગ્રામ જગત રે કાર્યક્રમ શું જુડ્યા હો ઓર જુડન શું પહેલે સબસે પહેલે મારા હાલચાલ પૂછો ઓર સ્વાસ્થ્ય રી મારી જાણકારી ઈ કાર્યક્રમ ને માધ્યમ શું થોર લોગોનો સુનો પૂછો ક્યોંકિ ગરમી અધિક હૈ ટેમ્પરેચર હૈ હીટ જોકો હૈ બહુત જ્યાદા હૈ ઈ વાસ્તે આપ સ્વાસ્થ્ય રે જરૂર ધ્યાન રહે સમય અગર આપ કોઈ કામ જ્યાદા જરૂરત હૈ તો બહાર નિકળને ઘરોમાં રહે ઓર વિશેષકર શીતલ પેય જૈસે શિકંજી હૈ પાણી હૈ છાછ હૈ યે તરીકે રો સેવન કરે ઓર સ્વાસ્થ્ય બિલકુલ ધ્યાન રખે ઓર વિશેષકર બુજુર્ગ ઓર બચ્ચો રો ઓર ઉરે સાથ સાથ મેં પશુઓ રો ભી ક્યોંકિ પશુ અપરો એક કિસાન ને સાથ સાથ મેં જોકો હૈ એક અપરો જીણો ઓર દાઉડો હાથ અગર આપો કહી શકો તો એક હાથ ભી હૈ ઓર પશુ એક બોલ કો નહીં કહી શકે ભી મને ત્રસ લાગી હૈ તો હર જગા સાર્વજનિક જગા મત એડી કઈ ખેડિયા કુંડિયા ઇધર કે શું બનોડી હૈ તો સમય સમય મત ને સાફ કરકે પાણી ભર કે રખે ઓર પશુઓ વાસ્તે પાણી નો ભી પિલાયો જાવે જબ બાત પશુઓ રી આવે કિસાન ભાઈઓ તો આપો બાત કરો આપણે જૈસલમેર મેં જૈસલમેર ઓર બાડમેર ઓર જૈસલ જોધપુર જોકો ઇલાકો હૈ ક્ષેત્ર જોકો ભી ક્ષેત્રફળી દ્રષ્ટિ હું બહુત બડો હૈ ઓર ઉએ મેં વિશેષ કર પશુઓ ઓર મારા સબસે મેઇન અગર આપણે ધરણી અગર બાત કરો તો આપણી ગાય ઓર ગાય મેં ભી વિશેષ કર નસ્લ ની બાત કરો તો થાર પારકર હૈ થાર પારકર આપો કહી શકો આપણે જૈસલમેરી બાડમેરી થારી એક શોભા હૈ આપોરી એક કઈ નહીં કે ગેણો હૈ એક તરીકે શું આપોરી એક થારી શોભા અગર કોઈ બઢાવે તો આપણી થાર પારકર ગાય બઢાવે વિશેષ કરે જો થાર પારકર ગાય રાજસ્થાન રે મોય જોધપુર ઓર જૈસલમેર મેં પાઈ જાવ એની જો નસ્લ ને પૂરે ભારત રે મોય સર્વશ્રેષ્ઠ દૂધારૂ ગાય રૂપ રે મોય ઓર વિશેષ કર પૌષ્ટિક દૂધ રે મોય બહુ મહત્વપૂર્ણ હૈ અગર વાત કરો થાર પારકર તો થાર પારકર જો હૈ આપો કઈ ભાઈ કતો દૂધ દયા કરે કી ચીજ દયા કરે મેરી કી વિશેષતાઓ હૈ તો કિશન ભાઈઓ નો એ કાર્યક્રમ સે માધ્યમ સુ એ કહેણો ચાહો કે ભી કમ સુ કમ થાર પારકર એક દિન મેં 800-16 લીટર તક દૂધ દે વિશેષ કર અગર એક બ્યાવત જો લગભગ 7-9 મહિના મેં ચક્ર હૈ અગર આપો કહી કે ભાઈ ગાય કદ તક બ્યાવ હોય તો નોર્મલી 7-9 મહિના એક સમય હોયા કરી પૂરી ઓસ્તન જો હૈ 1500-2500 રૂપિયા લીટર દૂધ દયા કરી પ્રતિદિન આપ બાત ગુણવત્તા રી કરી તો એ મેં સબસો દૂધ રે મોય જો ફેટ હૈ માત્ર 5% હૈ ઓર અત્યધિક પૌષ્ટિક હૈ એ ટુ ઈર મોય જો હોય અગર કહેનો એ ટુ વિટામિન મેં અગર એ ટુ કે કમ હૈ તો આપણો અગર થાર પાર કરો સુબહ ઓર શામ દૂધ પી લે તો કદી એ ટુ કમ હોની હોય મોસમ રી અગર વાત કરો તો જૈસલમેરી મોસમ ની શરૂઆત સબસે પહેલે કાર્યક્રમ ને માધ્યમ સે શરૂઆત આપ ઉહી સ્વિચ કરીઓ તાપમાન અગર માઇનસ ભી રહી તો 45-50 સે આસપાસ ભી રહી તો ઉહે તર્જ મેં ભી એ જો હોય આપ દૂધ રે મોય કોઈ કમી કો કરે દૂધ તો જ હૈ ક્યોંકિ વિશેષ કર આપણે એ જો ઘાસ હૈ સેવન ઘાસ નો ભી સેવન કરે ક્યોંકિ હરી ઘાસ તો મળે કોની તો કહેણા નો મતલબ જો થાર પાર કરી અગર જો આપણી ગૌ માતા હૈ માં જો હૈ ઓ જૈસલમેરી થાર ની શોભા અગર અગર કોઈ બઢાવે તો થાર પાર કર બઢાવે હા એ અલગ અલગ ગાયો ઓર ભી હોય જર્સી વગેરે ઓર લેકિન જૈસલમેર બાડમેર મેં વિશેષ કર થાર પાર કરી બહુ જ્યાદા મતલબ કહી શકો આપણો ડિમાન્ડ હૈ મહત્વતા હૈ કઈ લોક જે ઉત્તરાખંડ શું યા ઓર ભી કઈ જગ્યા શું આવે તો લોક કહી કે ભાઈ મોનો થાર પાર્ક ની નસ્લ ચાહીજે તો કુછ લોગ એસું લે જાવે ભી હૈ ઓર ઉ તરીકે સુ રહે ભી હૈ તો કહેને મતલબ થાર પાર્ક ભી અગર આપ આજ જો વાત કરી તો થાર પાર્ક ગાય જો હૈ ઓ વિશેષ કર અલગ અલગ વિષય મતે જે આપ વાત કરો તો અલગ અલગ વિષય મતે થાર પાર્ક જો હૈ ઓ ગાય બહુત હી મતલબ એક ગૌર રૂપ રે મોય અપણી એક શાન કહી શકો રાજસ્થાન મેં બાડમેર ઓર જૈસલમેર રૂપ રે મોય કામ કરી તો થાર પાર્કર બાદ મેં ઓર ભી આપો ચર્ચા કરશો ક્યોંકિ કઈ ચર્ચા ઓર વિષય અલગ અલગ વિષય મતે આપ વાત કરાય ચર્ચા નો રખશો તારીખ રાજસ્થાની લોકગીત સરસ્વતી નામ મેં કરજા જો સીમા મિશ્રા દ્વારા